મારી લડાઈ આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે તમે ગામથી મારા ભાઈઓ, મારી બહેનો, મારા કાકા, મારી કાકીઓ,

પાજો મારી લોલો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે તમે ગામથી મારા ભાજો મારી લોલો મારા કાકા મારી કાકી